વાહ વાહ, કિત્તો ફૂટરો ઓર કાળજેરી કોરા સુ, દેશભક્તિરો રંગ ઘોલણવાળો ગીત હોસા. મને પતો હે ઇન ગીત રી મીઠા સુણર થારી સગળી બહેનારો મન ગર્વ સુ ભર ગયો હોણો. ચાલો બહેના, અબ આ જાઓ પાછી આપણે ઉણ બાત માથે, જકી થારી સિલુજીજી પહેલાં છોડર ગઈ હી. મેં કહ્યું હોની જદ આઝાદી રી લડાઈ

વાત આવે તો આપણે મહિલાઓનું યોગદાન બી કિંગસું કમ કોને. ઉન ટાઈમ બી જે દેશ માથે આંચ આવણ લાગી તો મારી બહેના ઘૂંઘટરી ઓટસું નિકલર અંગ્રેજારી લાઠિયા ઓર બંદૂકા સામે છાતી ઠોકર ખડી હોગી. યાદ કરો ઉન તેરા બરસરી નાદાન સી ભીલ લાડો કાલીબાઈને, ડુંગરપુરી ઉન છોટી સી બચ્ચીને કે પતો હોસા કે રાજનીતિ કે હોય. પણ જદ અંગ્રેજા રે સિપાહી ઉન રે ગુરુજી નાના ભાઈ ઓર સેંગા ભાઈને ગાડી રે પાછે